શ્રોતા બંધુ ટ્યુન કરી છે આપણે અમારે 100.4 આકાશવાણી એફએમ રેઇનબો કનેક્ટ દિલ સે દિલ તક. સો દિલ સે દિલ તક રે આપણ કો કોયલા આપણ કા સાથી રે આપણ કા પાખરે રહી છી એવં વર્તમાન સમય